0: પુત્ર મુશ્તાબા ખાન, પુત્રી અફિયા ખાન, રાહુભાઈ શાહિદભાઈ, રમેશ કટણકર, વૈશાલી કટણકર, ગાંધીબાગ અકોલા એથુન યા ગીતાલા પસંતી. હેજ ગીત છત્તીસગઢ એથુન ડૉક્ટર નૌશાદ અહમદ સિદ્દીકી, બેગમ હમીદુન સિદ્દીકી, જીશાન અહેમદ સિદ્દીકી, શાહનવાઝ અહેમદ સિદ્દીકી આણી સમસ્ત સિદ્દીકી પરિવારાચી પસંતી. બિરડી ઇથુન હુકુમ કરમરકર, સુનીતા કરમરકર, હાર્દિક પ્રાચી આણી તનુ કરમરકર. હેજ ગીત છત્તીસગઢ સિમગા એથુન રમેશકુમાર યાદવ, શ્રીમતી માયા યાદવ, રિંકુ સન્ની, કોમલ આણી સમસ્ત યાદવ પરિવારાલા ઐકાયચા આહે. બાલાજી ચૌક યવતમાળ એથુન દિલીપ શ્રીવાસ, વિદ્યા શ્રીવાસ, વૈષ્ણવી, ડૉક્ટર સુનિલ સરગર, શુભમ સુમન, રમેશ પોટે, વિઠ્ઠલવાડી સાઈનગરચે શંકરરાવ, શોભા રાજુ, સુષ્મા હર્ષ, યશ ઉઈકે. અકોલા માળીપુરા એથુન સુરેશ કુંદન, રેણુ યશશ્રી, યાનવી બુંદેલે. હૈદરાબાદ ઇથુન તરંગની દેવકી, જીગર, રૂપારેલ, મોહન મુથા, રાજેશ શ્રીવાસ આણી પુષ્પા શ્રીવાસ. હેઝ ગીત સુનિલ પેંદામ, સુનીતા પેંદામ, નિકિતા પેંદામ, દામિની પેંદામ, શ્રેયા પેંદામ યાંના ઐકાયચં હોતં. બઢે પ્લોટ પુલગાવ એથુન યા ગીતાલા પસંતી હોતી. હે ગીત શૈલેન્દ્ર પાટીલ, શાંતાબાઈ પાટીલ, સિદ્ધિ સૃષ્ટિ, સમસ્ત પાટીલ પરિવાર, શિંદે ચૌક, દક્ષિણ કસ્બા, સોલાપુર, મહારાષ્ટ્ર એથુન યા શ્રોત્યાંચી પસંતી આલી હોતી. શેકાપુરબાઈ તાલુકા હિંગણગાડ, જિલ્હા વર્ધા એથુન બાપુરાવ બાવને, રત્નમાલા બાવને, વાલ્મિક, રંજના, સંજય, સરિતા, નકેશ, ગજાનંદ રાઉત, ભાગવત સુપારે, સુનિતા સુપારે, રૂપરાજ મિલમિલે, અરુણ જાધવ, હજીબ શેખ, સૈયદ અમીનુર, વાસુદેવ ઝાડે, સુનિલ ચૌધરી, મહાદેવ ધાનોર આણી વામન કારલેકર યાંચી પસંતી. ગૌતમનગર જિલ્હા નાંદેડ એથુન પ્રભાકર જોંધળે આણી આરતી જોંધળે યાંચી સુદ્ધા પસંતી યાજ ગીતાલા હોતી.
1: वेळेवर पेरणी भरपूर उत्पादनाची खात्री.
2: ओ सर, शेतीची माहिती शेतकऱ्याशिवाय जास्त चांगली कुणाला असणार? बियांची पेरणी तर योग्य वेळीच केली.
1: मी पिकांबद्दल नाही, एनपीएस संचय बद्दल बोलतोय.
2: सर, हे एनपीएस संचय काय?
1: एनपीएस संचय हे भारत सरकारचे प्राधिकरण PFRDA द्वारे चालवण्यात येणारी एक पेन्शन योजना आहे, ज्यामध्ये 250 रुपये भरून खाते उघडून पैसे जमा करत राहिल्यानंतर वृद्धपकाळी दर महिन्याला पेन्शन मिळेल. आजच एनपीएस संचय मध्ये पैसे साठवायला सुरुवात करा आणि आपले भविष्य सुरक्षित करा. अधिक माहितीसाठी कॉमन सर्व्हिस सेंटर किंवा आपल्या बँकेशी संपर्क साधा. रहा भविष्यासाठी तयार एनपीएस संचय सोबत.
0: यानंतरचं गीत ऐकायचं आहे आपल्या या श्रोत्यांना. बालाजी चौक यवतमाळ इथून ओटी श्रीवास, मीनाताई श्रीवास, पूजा, लता, पूनम आणि सोनी श्रीवास. राणीझासी चौक यवतमाळ इथून मुकेश श्रीवास, नितीन, शुभम श्रीवास, सतीश छय्या, मनोज छय्या उज्जैन इथून, प्रभाकर बुंदेले आणि आरती बुंदेले पुण्याचे हे श्रोते आहेत. भोसारोड यवतमाळ इथून कैलास कुरमरकर, रतन प्रभा, ज्योती, निलेश गोलू, राणी प्रज्वल, निशांत कुरमकर, समस्त कुरमकर परिवाराची पसंती. जगतमंदिर यवतमाळचे पांडुरंग, अर्चना सलोनी रेकलवार या श्रोत्यांचं या श्रोत्यांना हे गीत ऐकायचं आहे. गाव वेणी, तालुका महागाव, जिल्हा यवतमाळ इथून सोनबाराव पुंडे, हर्षदराव पुंडे, नारायण आबाजी पुंडे यांचीसुद्धा पसंती आली आहे. यादव मोहल्ला सनावद मध्यप्रदेश येथून दिलीप मालाकार, योगेश, सुनीता आणि मुस्कान मालाकार, उत्तम जमधाडे, स्वराज जमधाडे, स्वरित पोपलवाड, दिदी संघर्षा, संविधान धोंगडे, आंबेडकर चौक वाकुडी इथून पसंती. जिल्हा हिंगोलीचे शहाजी बोडखे, तालुका पूर्णा देवगावचे सदाशिव थोरात, दत्ता गोरे, मुक्काम पोस्ट आष्टी इथून शरद, संदीप वाळू आणि अंबादास कांबळे, नाचणगाव इथून मोहम्मद कासम, रोशन कासम, फरीदा कासम आणि अली कासम, अभिजित गव्हाणकर, श्रीमती सरिता गव्हाणकर, प्रिन्स एकांश गव्हाणकर, मेहरनगर उमरखेड येथून बदलापूर मुंबईचे सिद्धांत गव्हाणकर आणि प्रणिता, आकार हाईट्स बहादुरा नागपूर येथून वैशाली शैलेश गव्हाणकर, श्वेता सुमित गव्हाणकर, कुमारी ध्वनी गव्हाणकर आणि परी या सर्व श्रोत्यांच्या पसंतीचं गीत ऐकूया आरजू चित्रपटातील.